그 동호회나 제가 하는 그 동호회나 생흥 와클라이 형스 노친 카이버 친구스 니비 안녕네 레루이 치치 공월은진 마인스 군 장성 지금 좀 가게 됐어 뭔가 고든 체들에 되잖아 어 선부가 지오드 지리 선부가 지오드 치모 치모들에 되잖아 메뚜 와클라 타브리스 아 메뚜 와클라 타브리스 메뚜 와클라 세군은데 체들에 되잖아 님마그 오타 치르드나 다와그 오크 칸제 메틈린데 모드겐스 체드가 되드나 데 원체 치르드나 리식 그 담진당리 차라 용네데 데 체즈 그 칸질고나 체즈 그 치르드나 칸제 고즈나 니드나 그무그 잠청 그 마르토 치르드나 칸제 메타베데 지운 아 니드나 그무그 청 합근 통통 띠그 치르드나 청토 정어 돌나 다 치르드나 와클라그 조인 칸데다 메토켈라 지군이라 근데 전 그 선부그 지우 와클라게 치르나 형데 도친 카이 버청기스 단 도파 첨부 처음에 병이 좀 더 끊으라 처음에 병이 좀 더 끊은 너무 위치는 도파 첨부 제마 그 제드나 그무 위치는 카그 버름 그 청디그 버청스 그노 그 버르스 그노 그 버름 즈노 때 디당라 버름 그 청트 카그 라트 니우 그 니비 안녕스 어 흔트 치르드나 그저 와라 다 그라루 우리 치르 와리 아나 루 우리 치르비스 안녕한테 드지르 아다 제마그 카그 버청트 카그다 치르드나 슴부그 지우 응우 니게 치르드나 와 그 안녕 그 와클라그 흔드다 치르드나 다 치르드나 그라루 우리 치르게 지당스 으즈게 지당스 아 으즈게 지당 쳔우 치르드나 으즈게 지당 노 티그 안녕한테 치다 버레 드즈나 레루이 치치 코는 즈마이스 왜매 레루 땅다엠바라 왜매 레루 땅다엠바 감데 강고지레트나 사무 엄마고지레 사무 엄마거스 쳇지스고노 메토고 엠마그니마라 메토고 엠마거스 코히나가 치르드나 흐테닌즈스지 마레스 아 진 마인스고노 쳇지 그 코히나가 데타 치르드나 흐테닌즈 탑지 마레스 시기 탑지 마레스 니가 나한테 치제 고느르드나 다 전부 코나라테니 처음에 병이 좀부터 버리리 선부그 주랑간 진지세고노 니가스 하무 엄마한테 싫었나 아니 어떤 듣는 말이지 아 아니 어떤 수준의 회원 말이지 그게 어떤 소리지 체조를 해야 되잖아 하무 엄마한테 싫었나 원매지 원매한테 싫었나 레루 땅 아유지가 더 보지래지 아 응설 못된 거지 되는 거 좋은 거 이게 좀 말해 놓고 싫었나 짐새 들에서 그 누구 나한테 들 아 원매라 아니 뭐 또 빛에 담 봐 어 그게 어떤 시기나 또 뭐지 되는 거 제일 양 거 진실 내니 공화 동우의 나라스 생흥 와클라이 칸스 선부가 지우 니치나 와클라가 흥게스 고이당스가 와르그 뜨그다이 마디당스 회첸다 회니가 와르그 뜨그다디 당데나 아디비스 진지젠스 도친 카이 버청기스 공화 니와그 나니스 아 도파 첨부트 치르즈나 워름그 청그 치르나즈스 고이당스가 아 그건 도친 도파 첨부 아 처음에 병이 좀 더구노 너무 치르즈나 도첸데 디마그 카그 치르드나 워르청그 치르드나 즈스 고에당즈 드나 프리톤 크리테니그 와르그 치르드나 레다양 아 디당즈 디즈 겐치 겐즈 치르 드니 니위 냥네 레루이 치치 콩르엔진 마인 드요카 레루이 치르치지 레루 크리친 케 송어 치르드나 치치 그즈스 고레 왕당즈 치르치나 바마라 와르그 티그다양 마디즈 마디나 치르드나 마디 비즈 겐치 겐드 다 니그 치르드나 홀루칸 디그 진 шуумын шечна яньлыг сымзг жанг гэнди зэгжин гэжэн гэнэн гэчэрнэ яньлыг сымзг жанж гэнди яньлыг сымзг гэсэ гойта яньлыг чиг гэсэ гоймэка тэнү чонг яньлыг сымзг жанж гэнди зэрж нивайна дэнчи жил сэ консэм чэ бухи цэ тайм бас тэнди нэв нэ зуй шухи гэжэн а тоёг жан гэсэр нэмбэр рэн дэг гэс сынжи гэнт гэсэр лэн нөөс гүнү гэнди ан дэнчи гэчэрэнэ кэрг сэмд а кхангагэ чэрэдэна бэгэнэ нарджэчэ юунэгэ чэрэдэна гаан сэтэдэнгуга ти гудэн чэдэрээдэна тэндаасэ гунэ чэрэдэна жэн хэнс гэнэарэ ажэн хэн тэндаагэ чэрэдэна дэвэ тахшигэ чэрэдэна гнан бэр гмэ мэупа а кэгэ чэрэдэна хкэршэн чэнва гадэмба нэмэгэ чэрэдэна айвчэндэра о жэн хэн тэндаагэ дэвэ гэ чэр намба тэн чэндабис та чэнбу гэншэгэ гама 하무 엄마가 치르드나 니데라 아드지 아 하무 엄마가 치르드나 니데라 시크이기 이제 어떠요 그제스 아만큰 네주거스 아 만큰 네주거스 시크이 칸도 당은 통이
만큼 내쪽이 치르나 시화에나 간독 심청 잰다 그게 어 간독 심청 당 엠비스 만큼 내쪽이 시화 당 총이 로마그 어디지래 든다그 로마라 든다 흥 든다게 치르나 로마그 기의 정크그 또 요거 거네 요거스 니가 너네 치실 군들 했잖아 어 사무 음악스 랑초 원엄브르지비 정칸드나 다 치르나 오만즘바니가 너만이가 다시 그 Tendin jiwa ge thangani chirna shiga amma ukus. Te jibju go sute las. A number jiwi chirna onzina niga chika ge jibku ge tazna ki jangka ka ge chirna a jibu ukus. Tandi kamde chirna hamu amma ge jangka number jibshe la toyu ge jangka chenzi ge chirna kwen ukus gunu gunu nandun dhiri. Kesir number jen tak sanji kangtaka sarlayan o su gunu. A tiga chirna toyu ge kwen ukus. Toyu kwen ma tse ke chirna Meituk keisir, meituk sindira. Meituk sindira khanambar jiwa tang davis. Lhamu ama ge chankhana yonu ge namin baru te laats. Ngonche chirna lha thamche ke jamsu sipi tsis. Tali chirna tigwamba ka ngtwamba thachina ganshik chirna jamba chirna thongi chirna jamba tsikisongdara. Tan jamba ta chirna ngutgi daunari. Tengi yon jantag se gono yon thachina ganshik chirna nyangari. Mendriya ge nduktarta china tukhri chirwa ge chani jantag ta zidongdara. ওন জেনতগ হাচিনা গংশিগরি হাচিনা গংশিগ গচিরনা সেমুগজি আ লুখি সেমুগচিরনা জিবাবুকস আ টঙ্গ নম্বর দলা চিরনা আমাগ টঙ্গ নম্বর দলা ওনচিল হাচিনা গংশিগ গচিরনা সেমুগজি মাতু জেমবা চিকর চিরনা রগ মানিয়ংজিস দে চিরনা রগ থিনরা মেক দে চিরনা জেমবা গ আ সেমুগজি রচনা ওম মেকস ওনচং তাকব গ কাম দলাস সেম গারজে তং খংটগ জি বখিস সেমবুগ জিউ লঙ্গান দেনচিন দিগ Tātira chirizina, kumwa ga tigi nando kukis. Hachina ghanshi ka sembu ga jiwa wabdoonu ga ima ga changa nambar ndazura, jing manjambi goni chirizina. Taga, sembu ga jiwa langan chanchini ta, kumwa tigi nando kukis. Kumwa ga chigi nando kukis, ta kakshi ga chirizina, hachina ghanshi ka zura chirizina waka, anik nana meni, anda muzgire, sikunu, nantan tari. Jenchi ngenzi nina, ikka ngaga tanjim ga ndewa nana, Amaa ga chirizna onzin namaa ra, ta chirizna tandi meituk ga chirizna rewa ga zgisiko. Toyo ga chirizna khang ti lomaa ga zgisiko. Samu ga ji ta chirizna meituk ga kesir ga zgisiko kone yinzi tisung oka. Tandi kiwa ga song ra, onchang chirizna shepaas ga zi tongji ra oka. Tandi rewa se gunung ta chirizna yinzi mani amaa ga chirizna nambara jir gudung tira meka. Dini chirizna Lhamu amma ge langchu rabta jiwi nila gogo ge. Tanda ge rewa se gono de. Tandi rewa nda chirizna lhamu amma ge langchu ghanambar jiwa ge. Tike rewa maadiyo na maano ne chirizna kesir nambar jiwa ka. Nambar ke angi samayi taanri. Tenu uchang ge nambar yara songwe genga zikso go ge zina. Tanda rewa katsi ge zika kagando ge. Tenu uchang ge tsikang tongo nda zi. Tandi rewa se zina hui zamde hui chin me ka. Yung hui tani chirizna tandin riva mamba tang ami langchu jiwa ni chirizna ku tabka. Hui gu gu na tan tamlu gu jin sang gu da chirizna dijju ki jenga naajik na thag. Niwa na kumwa niwa gu nani nizu yi shukhi kijin doyug jan tazi wu ka. Doyug da chirizna nizu gu shukhwa gu kandug tang dawa da muzik tang wu ka. Hui chirizna riva gu kamde chirizna loma jangka kaapi tuan da. Hui chin ama gu kamde doki jangka na wano gu chirizna tuan da gu gu. Tena dayang chirizna dijuk jenggu tani kge changge manungni chirena kesir number mituk kesir te chirena number ge zigse kola anda de na ande chirena zigching ge jenggen ge madi bi zigching ji jenje manung mo chirena ta rang jin jo bi jenggen ge shawa rang jin jo bi jenda nen tak ge sanji kang tak la no zgo no shawa rang jin jo bi jenje tani wo chi chiwo ni wa shi 돈친의 니와기는 그 돈친 치우 니와시 시지 먹슴 젠라 니와시 비츠레나 늘라 능든 흐스모그 하친의 응식 그 아른 그 시와랑 그다 니와나 심부그 지우그 먹슴 젠지 지드 통세 동 데치르나 니지 누그츠 심바이나 치르나 니지 누 데치르나 회간다 데니 동호이나 응식 그 아른 그 시와랑 그 비츠다 Tāngu jānti rīwā īsī. Jikar tōkhil ngōy pālās, cēmī vā mō mārsir jīn yāpchī kuālīngu māni īsī.
이게 나든 지레즈나 선부그 저우 점바 저하게 지레즈나 점바 당마트 지레즈나 당구라 대누 정구 지레즈나 당구 젠드 당구 젠드는 뭐 저거지 랑간 젠지레 어 구 찌땅데 엠비 지레즈나 구그 토마 당구르 네비 선부그 저우 뭐 저거지게 지레 리와이스 키 지레즈나 다친나 응식인데 지레즈나 비용이스 다친나 응식라 때니 처음에 병이 좀더 ti nam shikulo na sami chiridna ila riwa gu chiridna jikr to khilungo palas riwi naam kha talas semchi naam kha talas tamu gu chiridna jikr gus kebjin da to khilnda chiridna goku chik kap talas ti gu kap talas chemi vamo mar sir chens chemi vamo mar sir chens gu no ji gu nyar kha gu chiridna li chi banduk tam chi chiridna amaru seru yinu ti chani chiridna nyang takhandara ओ थाचने गंशि कस अनंग सी वारवा जि मुत मुसम तंग दाम बातलास या ता छु सुम छरि दना ngi trip shen de zi ka ab dang zi ka ab cher sum chri dna chri ti ga yang अनंग यब ग क्वालि दावर माने वर दंबा चवा ग छरि दना का मा यों ओ छि ng ngi trip सुम रा छरि दना ngi छो ngi trip ते रे ति ते शे ति ग से गुने नो ते सु छ दरे दना खर ग संबुग जीव लंगान रेंचिन दिगस आ केचरिनल हाचिने गमशिन दतेनी आ छामे पेंग इतु नामस ग थवा सिगुने कबतला ता चरिदना आ जिजग जेंग ता चरिदना कृगंग छ थ नाग सि दे थली छम ता चरिदना खोंग इतु जोंग सिगुनो ग छिगन दे कगे मेनु जोंग ग संबुग जीव यंग चरिदना थु थी दांग सिगुनो नां तन दे दनि चरिदना रेवाई ये जिकर तजे आ जिकर तयो शुकुरा तो खेल तजे zikcheng ge zikchen de yona zikchen parma de jin are wa ye jikr di war ge tikda madi z madi wi zikchen chire jikr to khil di chire na adi wi zikchen ji jen da tan de don tan chire na zikchen ji zikchen nam yona zikchen parma de jin chami me mo mar sir chen se gun ke chire na ari rang jin jwe pi jen ji yab ji kwali ngung ma ni de yo ga yab ji kwali ngung ma ni se gun ke chire na rang jin jwe pi jen ji ani wa na sambu gu jiu gu te la niwa shi tsu jie mu sum jian te la chi na ni jie nu gu cha cha den zhong de jie ci de tu li qi qi zu ba ti ti jie mu sum jian de ne zhe bi ge yin xi yong ge dou jie dou chu dang han peng de de long gang xi o di kam de la xi den zhong de jie ci de den zhong se gu sa qi na gang xi ge mang de ta qi na gang xi ge ra ge jie mi te di na xi 토리치 치톤 바데 토리기 치세고노 치온 강가라 니 담지 다치오치 코니세 차르톤 자흐 무 잠스르 통세고노 자흐 무 감데세 차르톤 고 담지 다니가 시라치리 하치네 응식 레이 제미 체티나나 바쿠노 그 추 강가라 테네 치르나 류운데 치르나 진난도 고게스 아 류운데 치르나 샤프치 인난도 고게스 튼도 고노 스레테나 슴부고 지오 랑간 렌체르스 그리고 또는 오무 치레테나 어 다치네 강식은 들라테니 처음에 병 이쪽랑난도 고노스 아 선부고 요지 다치네 강식 같은데 처음에 병 이쪽랑 고노고 넘래나 고노고 넘터와 고노고 껍들라 디제 디 무슨 젠지 어 디거 즉진 무슨 등단 바젠지 다 그건 손에 지르나 던다스 그건 은초 던던 경우에 지르나 선부고 요 랑간 던지 그 뜨르 그 동에 세마 쳐지 던지 그랬잖아 dīn zhīpī kīyīn dīzī nīg sīm tāng dāyān bī zhī gā zhī jīn dī tāv zhī kī chirī zhī nā thāchīn gāngshī gā tāni chua mē bī ngī chū dī lēngu chī kām dī tāng mā thū kī wān dī chirī zhī dī mū zhū tāng dāng dī dā kī chua mē bī ngī chū dī sōng chū gā gā zhī rī dī ndō lī zhī nīg dā chirī nā gā gā yī kī yōng dī rī sē mā dī ndō lī dā tāng yī dā rī ngī chī kāng bū nī gā chirī zhī nā 측근원부 측측무가 치르든나 용거 그도르지 넘츠고 넘츠고 세고노 치르든나 도르지 넘츠고 세고 세라와 그냥은 용거 치르든나 세라한데 치르든나 하브스 팀 체크 치르든나 흠 퍽세고가 흠흐 퍽길지 치고느라 흠흐 퍽길지 치르든나 르그다 아모르지 치르든나 그다티기다 치르든나 쳇다버리든나 남카근 르그다다버리지 데모기다 치르든나 차디그 거르던 천웅 다음 제다 치르든나 끈거지 당 warnung tham chila chila dina ngangar shi dang zi gundu nang tandir dhiyo nang li gongwa tongwu ra niwa niga chila dina nguan shung gu tam la jaro yi di ju ke jen zi
Dēnzhōng lé yī jē cē tē tūrī chī chī sō mbā sī gu nō kē ngōn shōng tam dā jē rī chī rī nā dī jū jī jēn zhī. Sāmbā rā jī mī sīm chēn sī gu nō kē chī rī zī nā rī rāng jīn jō pī jēn zhī. Dēn dā trī pī kīyān shī kī rī sīm gu chī rī zī nā kē shī gu gā tē nā jī wā yī nā yuán dē rāng jīn jō pī jēn zhī. Yōng kī rī dō rī jī dō mī tsuk tā hēn pēng dīg dī yā rā lōng kāng sī gu nō ngā wā rā tū khā nī gā chī rī nā sī gu jēn gā jēn zhī. Hēn pēng dīg dā tā zhī. yōng kīr dōrjī dōm tsukh zhī, yōng kīr tā chir zhī na dōrjī dōm tsukh sērwā gī zhī sī kuay tāng zhī. Hēm tāng pāk nī gā chir zhī na ndrik gā gī zhī sī kuay tāng zhī gā. Tēn nō yōng kī chir zhī na, nī gā chir zhī na ādī yī zhī chīng jī jian rī, wār kī tīg dā jī tāng zhī gā. Tēnī wō chī sīmbā shī, tā chir na mē yī khuī tāyān bā zhī gu nōng. Ānyā nī shī pī khā nāng tā mā yī nāsir shī khuā kāng zhī, sō nī na tā rī jī khuā nā rāng jī na nī kā pāng shī tō zhī. O tā sīmbū gā jī wū lāng gā rīn chīn dī gā zhī. Chī mī sīm chēn, lā chēn gā sī chirin, lā chēn gā shī gā sī wā rā wā, chī mī sīm chēn dī lā chirin dī na, tā mū gā nī jī, tī gā sī mū gā chirin dī na, wā dō rī jī gā dō rī chukurā, hēn pā gā chirin dī na, rī gā gā mū rī nū dī tā chirin dī na, khin tā mī wā dā mū zī rī sī, ā rāng tāng ā jī na, nī kā chirin dī na, pōng shī gā jī zī rī sī. Hwā rā chī tā vā rī dī zī na, ā māyī nāsir shikwā kāngsī, āmā gā chiridhna nāmā gā tukhū kā, nāmā gā ngūndā chiridhna sōrmū gā chiridhna tsiridhā tāngā, tā nāmā nī tā zī khanā āshik tāngsī, shayī nīl dhukhū dhāw kāsī. Jī kāp tālā chiridhna shayī gā nīkhūng nī chiridhna nāmā nī chiridhā tsōngā, sōnum nā tārīn jī khuānā sī, tā nāmā gā ngū chiridhna sū tāw tāngsī kāsī. Sū nōmbū tā chā tāw rī tā zinā, khu tārī chiridhna ngār mā tāw rī sī, tārī ngār lī chukhū tā tāw rī sī. Ngār lī chukhū gā tārī gā sū tā kā gā tā chiridhna āmā gā chirī zinā nāmā gā tūk tī lā kā sūndayab kūnu dā chī tāwa rī zinā rāngzhēn nī kā pōngshē rī zinā. Tā rāngzhē chī kā pōngshē rī zinā āmā cā jī rā, āmā cā nā chirī zinā kārkēn rāṁ chī kī jī rā. Rāṁ chī kī jī nā kārkē chirī zinā yāng kū jī rā, tēn wī chōng gā mā tāng vā nī gā chirī zinā pōngshē kō rī zinā. rāng tāng jīn nī kā pōngshē kā jī mār tōg jīn chāng bā jīn shik rā mā rē sī gu nō nō tōng dhiri. Nē nē kāngwā sīmbā gu nō nā sī, sō nō tā rī njī khuā nā sī, sō nō mbū tā chir nā tā rī gā sī gu sī kua tāng sī gu, wā rī gā tī gā tā dī yāng tāng sī, tē nā sī gā chīng gā jīng gā nā nē, dī wī sī gā chīng gā jīng jī. Tā khu lū kān tā chir nā, nī nī shī pī khā nāng tā mā yī nā sī rī shī khuā kāng, wān chāng chirid nā jīw shī tōnā sāmi sōnā sī, khulu kān dīgī chirid nā sīmbū gā jīw, dīgī chirid nā lāchī nā gāng shī gā sī, dīgī chirid nā nī jī yu kūnā dā, rāng tāng jī nī kā pāng shī gā jī yīn zī chirid nā tāng yu kī. Tēy nā chirid nā ngā mā gā dāwur mīn rūg, ngā mā gā dāwur mīn rūg, dā chirid nā hui gā gu nī jīw shā gā tūnā tōng gu nū chūng gā, dā dī jū gā jē nā chī gā nā thā gā rāng tī nā tā mū zirī. Tēnī wā chī chīw sīmbā shī. Sāmbā gā nāngā chirī dhīnā, chī jayayā jisā chīyā nāngā nīn sār tā chāmbā sī. Dī gā nāngā tāngā sīn nā nī yā lā shī wā chī. Tōngu yā nā chirī dhīnā, chī mūsīm chāngā chirī dhīnā, rī gā jī tāngā tīn jī gā rōngā nyam tā yāmbā sī. Nī wā yā nā chirī dhīnā, chī mūsīm chāngā chirī dhīnā, ngī chū mā thū pī chirī dhīnā tsā tā yāmbā. Tā mūr chāngā gōr chī sēr chī kawā yīs, kārmīn rī yī sāwā yīns. Tī njīgmā sē thā yī shukhā nām khir chārwā tīs, shīmā lā yīb chī yā ngā yīb zōng zī yūgā. Dī gā nāntān chī rē tīs nā, tōngu gā, kōngā tōngu gā nā nīs, tāmir chēn thī yā nā kā nyān zī yūgā. Tāmir chēn sē gu nōnd, mī tāng mē thā, qalōng tāng qalōng thā, ānda mō chī rā njī khuā yī yūgā. Dī gā kām dā lā chī rē tīs nā, qalōng ngā gu jirī. Tāmir chēn. Dī gā āmā, chī mī sīm chēn gā chī rā tīs nā, āmā ndā chī rā tīs nā, lōng thā gā rīgī yīn tā zī, āchik nī chī hāl mā yīn thā tā chī rī zī na, kē nā jūrī thā tsō, mā yīn lēng gā jūrī thā tsō tā chī rī zī na, kā rī gī chōng tāng chī gā chī rī zī na, lōng thī yī lā sōng zī gā, kāp tē tā chī rī zī na, hī tāp gā, dā chī rī zī na, gā lōng gā māng gā, wā jū chī, tā mā rī jēn sī gu nū, kāp dā lā. Tē nū gā chōng gā, tā mā rī jēn khani yinu di nyinga chiri zina anagagat zindira. Da longlaa ga rikga si, amanda kanga rikga rita zina longlaa ga rikga si. Longlaa ga rikga nyan chanta jirwa,
更热的呢，只有没什么见的。